0: શું તમે ધૂમ્રપાન છોડવાનું વિચારી રહ્યા છો? કી પ્લીઝ કાઉન્સિલ વેલનેસ સર્વિસ તમને દરેક પગલા પર ટેકો આપવા માટે કહે છે. જો તમે ધૂમ્રપાન છોડવા માટે તૈયાર છો તો અમારી મૈત્રીપૂર્ણ ટીમ મદદ કરી શકે છે. અમે ધૂમ્રપાનની તૃષ્ણાઓ ઘટાડવા અને છોડવાનું સરળ બનાવવા માટે પેચ, વેપ્સ અને ગમ સહિત મફત ધૂમ્રપાન બંધ કરવા માટે સપોર્ટ પ્રદાન કરીએ છીએ. ધૂમ્રપાન છોડવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, તમારા પરિવારનું રક્ષણ થાય છે અને ખરેખર મહત્વની બાબતો માટે તમારા પૈસા બચાવે છે. અને અમારા સમર્થનથી તમે એકલા ધૂમ્રપાન છોડવા કરતા સફળતાપૂર્વક છોડવાની શક્યતા 3 ગણી વધારે છે. શરૂઆત ઝડપી અને સરળ છે. આજે જ cuckleswellnessservice.co.uk ની મુલાકાત લો અથવા 01484234095 પર કોલ કરો. કીર્તિસ કાઉન્સિલ વેલનેસ સર્વિસ કાયમ માટે છોડી દો.
1: જાગતે રહેના, જાગતે રહેના.
2: સો જાઉંગા તો ક્યા હોગા ભાઈ?
1: અગર સો જાઓગે તો પરાઠા સ્ટોપ કે મઝેદાર જીતને ભી પરાઠે હૈ ઉન સબસે રહ જાઓગે, ક્યુંકિ પરાઠા સ્ટોપ લેકે આ રહા હૈ આલૂ કા પરાઠા, ગોભી કા પરાઠા, મૂલી કા પરાઠા, કીમા પરાઠા, પરાઠા પીઝા, પરાઠા ડોનર, પરાઠા ટિક્કા ઓર ઇસકે સાથ સાથ ઠંડી લસ્સી, કડક ચાય ઓર સ્પેશિયલ હલવા પૂરી.
2: સ્ટોપ, અરે વાહ, પરાઠા સ્ટોપ.
1: હા ના, ઇસીલિયે કહા જાગતે રહેના. ઓર પરાઠા સ્ટોપ કી ઓપનિંગ પર ખસૂસી નજર રખના, ક્યુંકિ પરાઠા સ્ટોપ આ રહા હૈ નેક્સ્ટ ટુ સિલેક્ટ.
3: બસ મેં અબ નહીં સોઉંગા.
1: પરાઠા સ્ટોપ, 9 બ્લેક રોડ, હરિસફીલ્ડ, HD15HU. ઓપનિંગ સૂન. ટેલિફોન 01484542700.
4: I'd been tasked to get to the naked truth about successful local advertising.
5: Are you peeping Tom?
4: Sadly, it wasn't in there. So I pulled out my pencil to draw my own conclusions. It was broken. Yes, it was pointless. Then it hit me. Advertising on this local radio station's the answer. It's low cost, effective, and memorable.
6: To advertise here on Radio Sangam, click on radiosangam.co.uk, then advertising.
5: Come up and see me sometime.
4: Case closed.